નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે મેં લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રીટ મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે ભાઈ શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 13 જૂન અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:01 થઈ ગઈ છે. ને ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને, સમય કોઈનો પક્ષપાત કરતો નથી, કારણ કે જે વાવ્યું હોય ને એ જ પાછું આપે છે. સુખ દુઃખ તો ભાઈ જીવનની એક પરીક્ષા છે. કોઈ પાસ થઈ જાય છે કારણ કે કોઈ સમજદારી રાખે છે, અને કોઈ આખી જિંદગી પ્રશ્નો પૂછવામાં જ પસાર કરી દે છે. કહેવાય ને ભાઈ, સમય કોઈનો પશ્ચાતાપ કરતો નથી, પણ જે વાવ્યું હોય છે ને તે જ પાછું આપે છે. ને સુખ દુઃખ તો એક જીવનની પરીક્ષા છે. બસ થઈ જાય, માં પાસ થઈ ગયા તો તમે સફળ થઈ ગયા, અગર ફેલ થઈ ગયા તો પછી ત્યાંના ત્યાં જ રહી જવાય છે. એટલે સમજદારી રાખીને એ જ જરૂરથી આગળ વધે છે, નહીં તો કોઈક તો ભાઈ પ્રશ્ન પૂછતા જ રહી જાય છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો એક ભક્તિમય ભજન લઈ લે. ભાવિકા રબારીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

હવે સ્ટુડિયો નીકળવામાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ છીએ ને કે ભાઈ રાત જેટલી કાળી હોય છે ને તારા એટલા જ ચમકતા હોય છે, અને દુઃખ જેટલું ઊંડું હોય છે ને ભગવાન એટલા જ તમારી નજીક હોય છે. એટલે રાત પછી સવાર થાય છે તેમજ ખરાબ સમય પછી સારો સમય આવવો એક નિશ્ચિત છે ને. કહેવાય ને સુખ અને દુઃખ તો આપણા જીવનમાં આવ્યા કરે છે, પણ જેવું દુઃખ જાય છે તેવું સુખ આવે છે, સુખ પછી દુઃખ, એ એક જીવનની એક ગાડી છે ને. જેવી રાતમાં જેવા રાત જેવી થાય છે તેવા રાતમાં તારા કેવા ચમકતા દેખાય છે આપણને આકાશમાં ને. લાઈફની પણ એવી જ છે, દુઃખ જેટલું ઊંડું હોય છે ને એટલી જ આપણા ભગવાન પણ આપણી સાથે નજીક હોય છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ, ફરીથી ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું પાર્થિવ ગોહિલના અવાજમાં ઓન યોર વે.

મારી શક્તિ સ્વરૂપા શક્તિ સ્વરૂપા મારી જગદંબા મારી જગદંબા વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી ચૌદ ભુવનમાં તેજ પથરાવતી આવો નવરાતે મારી માવડી

સ્ટુડિયોની ગલેરમાં 10:19 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. કહેવાય છે ને જે લોકો તમારો સમય જોઈને ઇજ્જત આપે છે ને ભાઈ, એનાથી સાચવીને રહેજો, કેમ કે એ તમારા નહીં પણ સમયના સગા છે. સમય સાથે બદલાઈ પણ જશે. એટલે કહેવાય ને કોઈ કોઈક વ્યક્તિ તમારો સમયની જોઈને તમને ઇજ્જત માન સન્માન આપે, એવા લોકોથી ભાઈ દૂર રહેવું જોઈએ. કારણ કે ભાઈ સમય ચાલ્યો જાય છે તો એ વ્યક્તિ પણ તમારો સમય જ્યાં સુધી સારો હશે તમારી સાથે રહેશે, જેવો તમારો સમય ખરાબ હશે એ ક્યારેય તમારા લાઈફમાંથી નીકળીને જતો રહેશે, તમને ખબર પણ ના પડે ને. ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું અનમોલ રતનના અવાજમાં અન્યુ વે.

બહુ ચોટે પછી ભાઈ તારો રીછાણો ને કોઠી પાછળ પીછાણો કોઠી પડી આડી ને અર અર માડી કે શું તિરા જોઈ તો પ્રોગ્રામ

0: તો તમને અમારું આ સોંગ ગમ્યું હોય તો
1: લાઈક કરો
0: મિત્રો સાથે
2: કન્ટિન્યુઅસ મ્યુઝિક
3: ટેન્શન ને ટાટા કરીએ અને મોજ બજારમાં મોજ કરીએ.

0: पजामा।
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગેલેરમાં 10:36 થઈ ગઈ છે. ગુજરાતી ગીતોની મજા મારતા શરદચંદ્ર મિશ્રના આગલું ગીત લઈ લે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ભાવિન ભણસાલીના અવાજમાં 2025 નું ઓન યોર વે.

તેમની સાથે આપણે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણા ઘણા ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે શ્યામ એલ્બમમાંથી લેવામાં આવેલું જીગદાન ગઢવીના અવાજમાં. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.